દુતરેંગી ભાટાપારા છત્તીસગઢ સે હીરા મણી વર્મા, પારસ મણી વર્મા, પુષ્પેન્દ્ર મણી વર્મા, નોખેલાલ વર્મા લિખ રહે હૈ આપકી પસંદ કાર્યક્રમ મે આપકો મેરા નમસ્કાર ઓર હમે કોઈ ભી ગીત સુનવા દીજે બેટા રેડિયો લિસનર્સ ક્લબ પટના બિહાર સે વસીમ અકરમ સલેહા ખાતુન ઓર ગુડિયા ખાતુન જુડ ચુકે હૈ હમારે